0: streaming now on Rover. Tirana.
1: This Mother's Day, Michael Hill is celebrating all kinds of mums. From the new mums, the stepmums, and even the pet mums. Celebrate Mother's Day with pieces she'll love forever. Make sure to visit Michael Hill online or in-store today.
2: Want to go halvesies with Mercury? Just sign up for electricity and add broadband, mobile or both, and we'll give you 50% off your monthly broadband and mobile plan for 12 months. Terms and eligibility apply. Broadband availability may vary. Mercury, bring the buzz.
3: Mummy, earphone kaan mathi nikal jara.
4: શું કીધું દીકરા?
3: અરે કેટલા વર્ષથી નવું ઘર કરતી હતી, આપણે લઈ લીધું ને ઇન્ડિયા બોલવાનું નવું ઘર.
4: તું કેટલો સારો છો દીકરા.
3: મમ્મી નવું ઘર છે, સાચવ જરા, બધું અહીંયા વેરવિખેર પડ્યું છે.
4: તમે ઝેન્ઝી વાળા ઘડીમાં કામ કરાવો છો, હે ભગવાન.
3: મમ્મી
4: ઘર બનાવવા વાળાનો ખૂબ ખૂબ આભાર.
3: ધન્યવાદ ઇન્ડિયા હોમ્સ.
5: ન્યુઝીલેન્ડ કે મોસ્ટ ટ્રસ્ટેડ ઓર એક્સપિરિયન્સ સબ ડિવિઝન એન્ડ બિલ્ડિંગ સ્પેશિયલિસ્ટ ઇન્ડિયા હોમ્સ. ફોન 0800 233 111.
6: કિતના
5: પ્યારા લગ રહા હૈ ના?
6: પ્યારા મંડપ તો હૈ, પર ખર્ચા બડા ક્યા હોગા?
5: અરે નહીં નહીં, દેખો ખર્ચા તો વૈસે હોતા હી હૈ શાદી મેં, પર એનઝેડ મંડપ કે મંડપ બહોત હી અફોર્ડેબલ હોતે હૈ.
7: મંડપ કે મંડપ ખૂબસૂરત, અફોર્ડેબલ, ઓર યુ વિલ ડીલ વિથ પ્રોફેશનલ્સ. કોલ ટુડે ઓન 0926505505 ઓર વિઝિટ એનઝેડ મંડપ ફેસબુક પેજ.
8: ઓર તરાના કા નામ મેન્શન કરને પર સ્ટેજ હાયર, મંડપ ઓર માર્કીઝ પર આપકો મિલેગા 5% કા ડિસ્કાઉન્ટ.
9: इस हफ्ते के स्टार ऑफ द वीक हैं म्यूजिक डायरेक्टर दिलीप और समीर सैन.
7: ब्रॉट टू यू बाय केएमबी कंस्ट्रक्शन. नया घर बनाना है और रिलायबल, ऑनेस्ट और कमिटेड कंस्ट्रक्टिंग सर्विस चाहिए तो कॉल करें भूपेंद्र कुमार को 021-874-871 पर.
8: KMB Construction की तरफ से इस सेगमेंट में मैं एक बार फिर एक मदर्स डे सॉन्ग ही प्ले करने वाली हूँ. और इतनी अमेजिंग चीज हुई, देखो पिछले आवर में कैलाश खेर के गाने प्ले हो रहे थे, तो मदर्स डे वाले सेगमेंट में मैंने उन्हीं की आवाज में एक गाना प्ले कर दिया. और इस आवर में जबकि KK के गाने प्ले हुए, तो KK की ही आवाज में एक बहुत ही प्यारा मदर्स डे सॉन्ग है, मतलब माँ के लिए गाना है, डेडिकेटेड टू मम्स. इसे एंजॉय करते हैं अभी शो में.